કુણ પહોંચો કે બે આપણી આખરી મંઝિલા તઈ, કુણ પહોંચો કે બે આપણી આખરી મંઝિલા તઈ, હર કસી લે થોડો જો સ્વર્ગ બાકીયા, જો તાલે લાગા કે તું ઉડને કાબિલ નહીં, જો તાલે લાગા કે તું ઉડને કાબિલ નહીં, સ્વચ્છતા જો આખી તેરે પંખા દે એબે બી ઉડાન બાકીયા, સ્વચ્છતા જો આખી તેરે પંખા દે એબે બી ઉડાન બાકીયા. તા મહાસ્વી કાર્યક્રમ શૂન્ય અડલે ઝુમક્યો પ્યાર ભરા નમસ્કાર. જય શ્રોતાઓ, આજકી એ ખૂબસૂરત વેડીએ ખૂબસૂરત વક્તા બારે દી જોઈ બોલી શકી કે આજ રોજ કે સહી પડિયેલું ગીતે બરસાત ઉણી તઈ ખુશી કરી મારી ગલબાત ઉણી. તા દીખ શ્રોતાઓ, પહેલે શિમલો આપણી ઠંડી તોઈ સુહાવની જલવાયુ લે જાણી જતો. ગરમીએ મોસમાં દે ઇન્દુ તાપમાન બડો બઢિયાઓ હતો, તો અહીં લોગાલે ઝાદા ગરમી નહીં લાગતી હમેલે જણે હમે માટે માટે તે. પર કુછ વર્ષ આકા સ્થિતિ ગે બદલવી, એબે ઇન્દી બી ગરમી દે પહેલે મુકાબલે દે ઝાદા ગરમી મહેસૂસ ઊંધી ગે લાગી. એ તો એક કારણ આ જલવાયુ પરિવર્તન, તો અહીં મારી બળ દે લાગીને આ બાદી